नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजे अधिक ज्येष्ठ सुद एकादशी विक्रम संवत 2082 એટલે કે તારીખ 27 મે 2026 ને બુધવાર। અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। અમારી આ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: મારો એક પાડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: ले ली है अंगड़ाई और आज का दिन करवट ले रहा है आपकी तरक्की की ओर, आपकी खुशहाली की ओर. और इसी पॉजिटिव थिंकिंग को म्यूजिकल नोट से सजा रहा है चित्रलोक कार्यक्रम का पहला गाना भाग मिल्का भाग फिल्म से. प्रसून जोशी के बोल और म्यूजिक है शंकर एहसान लॉय का. आवाज है सिद्धार्थ महादेवन की.

0: टोल फ्री नंबर 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 of 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ પાર્શ્વગાયક મન્ના ડેની કેટલીક વાતો.

1 મે 1919 ના દિવસે કોલકાતામાં પૂર્ણચંદ્ર ડે અને માયાદેવીના ત્રીજા પુત્ર રૂપે જન્મેલા પ્રબોધચંદ્ર ડેને ઘરમાં મન્ના કહીને બોલાવતા. ઘરની નિકટની સ્કોટિશ ચર્ચ શાળા અને મહાવિદ્યાલયમાં એમનું શિક્ષણ થયું. આગળ એમણે અહીંની વિદ્યાસાગર કોલેજમાં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. કાકા કૃષ્ણચંદ્ર ડે શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસુ હતા. ઘરમાં દેશના જાણીતા સંગીતકારો પધારતા રહેતા. આથી બાળક મન્નાને સહજ રીતે સંગીતનું જ્ઞાન મળવા લાગ્યું. આ ઉપરાંત મન્ના કાકા કેસી ડે સાથે પણ સંગીતનો અભ્યાસ કરવા બેસી જતા. કિશોર વયે અવસર મળ્યો ત્યારે મન્ના ડે મિત્રોની ગોષ્ઠીમાં ગીત સંગીત સંભળાવતા. આ રીતે તેઓ મિત્રોના હૃદયમાં પણ એક સારા ગાયક રૂપે છવાઈ ગયા હતા. કાર્યક્રમમાં આગળ મન્ના ડેની કોલેજના સમયની એક રોચક વાત કરીશું. અત્યારે સાંભળીએ મન્ના ડેના સ્વરમાં પ્રાઇવેટ સેક્રેટરી ફિલ્મનું ગીત. ગીતકાર છે પ્રેમ ધવન, સંગીતકાર છે ડી.

પાર્શ્વ ગાયક મન્ના ડે કોલેજમાં ભણી રહ્યા હતા. સમાચાર મળ્યા કે આંતર કોલેજ સંગીત સ્પર્ધા થવાની છે. સૌ મિત્રોએ આગ્રહ કર્યો કે મન્ના ડે એમાં ભાગ લે. વાત પ્રિન્સિપલ સુધી પહોંચી. એમણે જ્યારે મન્ના ડેને ભાગ લેવા કહ્યું ત્યારે મન્ના ડેએ કહ્યું, શાસ્ત્રીય સંગીત શીખતા શિષ્ય જ્યાં સુધી સંતોષજનક શિક્ષણ ન મેળવી લે ત્યાં સુધી એમને એમના ગુરુ મંચ પર ગાયન રજૂ કરવાની અનુમતિ નથી આપતા. છતાંય જો મારા કાકા મારા ગુરુ મને આજ્ઞા આપે તો હું ગાવા તૈયાર છું. પ્રિન્સિપલે ગુરુ કેસી ડેને અનુમતિ આપવાની વિનંતી કરતો પત્ર લખ્યો. પત્ર વાંચીને કેસી ડેએ પૂછ્યું, ક્યાં પ્રકારના સંગીતની સ્પર્ધા છે? ઉત્તર મળ્યો, આમાં ધ્રુપદ, ખયાલ, ઠુમરી, ગઝલ, કીર્તન, આધુનિક ગાયન વગેરે 10 શ્રેણીઓની ગાયન સ્પર્ધા છે. કેસી ડેએ કહ્યું, મન્ના 10-એ-10 શ્રેણીમાં ભાગ લેશે. અને સૌના આશ્ચર્ય વચ્ચે મન્ના ડેને 10-એ-10 સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. આપણને પ્રાપ્ત થશે મન્ના ડેના સ્વરમાં મહેબૂબા ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાહુલદેવ બર્મન.

શાસ્ત્રીય સંગીતના ઉપાસક કે સી ડે ફિલ્મોમાં પણ સંગીત આપતા હતા. તેઓ દૃષ્ટિથી દિવ્યાંગ હતા, આથી સદૈવ એમને એક સહાયકની આવશ્યકતા રહેતી. હવે મન્નાડે કિશોર થઈ ગયા હતા, સંગીતનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું હતું અને પોતાના ભાઈ પ્રણવ પાસેથી પાશ્ચાત્ય સંગીત લિપિ પણ સમજી લીધી હતી. આથી મન્નાડે કાકા અને સંગીતકાર કે સી ડેના સહાયક બની ગયા. સંગીત આપવા માટે કાકા સાથે અવારનવાર મુંબઈ પણ જવા લાગ્યા. આપણે જઈએ એક ગીત સાંભળવા તરફ. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સચિન દેવ બર્મનનું, ફિલ્મ છે મેરી સુરત તેરી આંખે.

એમની પાસે કંઈ ગવડાવી પણ લેતા, પરંતુ એમના ગાયેલા ગીતો ફિલ્મોમાં વૃદ્ધ પાત્રો પર ફિલ્માવાતા હોવાથી તેઓ થોડા દુઃખી પણ હતા. એમની ખૂબ જ ઈચ્છા હતી કે જે રીતે મોહમ્મદ રફી અને અન્ય ગાયકો પાસે ગવડાવાય છે એ રીતે એમની પાસે પણ સંગીતકારો પ્રણય ગીત ગવડાવે. પાર્શ્વગાયક મન્નાડેની આ પીડા ક્યારે દૂર થઈ એની વાત કરતા પહેલા એક ગીત. ગીત છે હસરત જયપુરીનું, સંગીત છે શંકર જયકિશનનું, ફિલ્મ છે મેરે હુઝુર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો.
4: ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2.

પાર્શ્વ ગાયનમાં મન્નાડે, ચરિત્ર અભિનેતા પ્રાણ અને બલરાજ સહાનીનો સ્વર હતા. હાસ્ય અભિનેતા આગા અને મહેમૂદનો સ્વર હતા. સંગીતની દૃષ્ટિએ કંઈક ક્લિષ્ટ ગીત હોય કે ભાવાનુભૂતિમાં નવી ભાત પાડવાની હોય ત્યારે રાજ કપૂરનો સ્વર હતા. ભક્તિરસના ગીતોમાં તથા જીવન દર્શન અંગેના ગીતોમાં મન્નાડેના કંઠે ગવાયેલું ગીત અનેરી છાપ ઊભી કરતું. રજૂ કરીએ છીએ હાસ્ય અભિનેતા આગા પર ફિલ્માવેલું દૂજ કા ચાંદ ફિલ્મનું ગીત. ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે રોશન.

હિન્દી ઉપરાંત ગાયક મન્નાડેએ બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, અસામી વગેરે અનેક ભાષાઓમાં ગીતો ગાયા. અનેક બિનફિલ્મી ગીતો પણ ગાયા. રવિન્દ્ર સંગીત પણ ગાયું અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનની રચના મધુશાલાને પણ સસ્વર પ્રસ્તુત કરી. વર્ષ 2006માં ફિલ્મ ઉમરમાં એમણે અંતિમવાર પાર્શ્વગાયન કર્યું. દિલ હી તો હૈ ફિલ્મનું ગીત સાંભળીએ. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન.

0: જે અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. બસંત બહાર ફિલ્મમાં એક ગીત છે, કેથ કી ગુલાબ જુહી ચંપક બન ફૂલે. આ ગીતના રેકોર્ડિંગ પહેલા સંગીતકાર શંકરે ગાયક મન્નાડેને કહ્યું, તમારે આ ગીત શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશી સાથે ગાવાનું છે. આ ગીત એક સ્પર્ધા ગીત છે, આથી આમાં તમે વિજયી થશો અને ભીમસેન જોશી પરાજિત થશે. ગાયક મન્નાડે મહાન શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશી પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતા હતા, આથી તેઓ આવું ઇચ્છતા ન હતા. એમણે 10-15 દિવસ બહારગામ ચાલ્યા જવાનું નક્કી કર્યું. વિચાર્યું હતું કે આ દરમિયાન ગીતનું રેકોર્ડિંગ થઈ જશે અને તેઓ ધર્મ સંકટથી બચી જશે. પરંતુ છેવટે પંડિત ભીમસેન જોશી સાથે મન્નાડેને એ ગીત ગાવું જ પડ્યું. પંડિત ભીમસેન જોશીએ પણ પોતાનું ગાયન એ જ રીતે રજૂ કર્યું કે મન્નાડેનું ગાયન ખીલી ઉઠે. ગાયક મન્નાડેની ઇચ્છાને માન આપતા આપણે સાંભળીએ ફિલ્મ બસંત બહારનું એકલ ગીત. ગીત છે શૈલેન્દ્રનું.

પાર્શ્વગાયક મન્ના ડેની આત્મકથા છે જીબોનેર જલસા ઘોરે, બંગાળી ભાષામાં છે. આની હિન્દી આવૃત્તિનું નામ છે યાદે જી ઉઠી. આમાં ગાયક મન્ના ડે સંગીતકાર શંકરનો આભાર માનતા લખ્યું છે કે તેઓ શંકર જયકિશન જોડીના શંકરજી પ્રત્યે કૃતજ્ઞ છે, કારણ કે જ્યારે અન્ય સંગીતકારો મારી પાસે વૃદ્ધ પાત્રો અને સહાયક કલાકારો પર ફિલ્માવાના હોય એ ગીતો ગવડાવતા, ત્યારે સંગીતકાર શંકરે મારી ગાયન પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો અને મારી પાસે શ્રેષ્ઠ પ્રણય ગીતો ગવડાવ્યા. વગાડીએ આપણે શંકર જયકિશનનું સંગીતથી રચેલું જાને અનજાને ફિલ્મનું ગીત.

પાર્શ્વ ગાયક મન્નાડેને બે વાર શ્રેષ્ઠ ગાયકના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પહેલીવાર મેરે હુઝુર ફિલ્મના ગીત બદલ તથા બીજીવાર બંગાળી ભાષાની નિશી પદ્મોના ફિલ્મના ગીત બદલ. એમને પદ્મશ્રી તથા પદ્મભૂષણની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓ ફિલ્મ જગતના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત છે. 3000થી પણ વધુ ગીતોને સ્વર આપનાર આ અદ્ભુત ગાયક કલાકારે 24 ઓક્ટોબર 2013ના દિવસે એના કંઠને વિરામ આપ્યો. રજૂ કરીએ છીએ કલ્યાણજી આનંદજીના સંગીત દિગ્દર્શનમાં ગુલશન બાવરાનું ગીત, ફિલ્મ છે ઝંઝીર.

दिल से दिल तक यादगार तराने। આપ સાંભળી રહ્યા હતા પાર્શ્વગાયક મન્ના ડેની કેટલીક વાતો અને એમના કંઠે ગવાયેલ કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ

0: FM 102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. પ્રસ્તુત છે 5 મિનિટનો પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
1: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव AI बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે. ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે. પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: ડોક્ટર ગાંધી, આમ તો ઘણા કેન્સરના કેસીસમાં જોવા મળતું હોય છે કે રિકરન્સ થઈ જતું હોય છે, તો જ્યારે આપણે ફોકલ વનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પ્રોસ્ટેટ કેન્સરની સર્જરીમાં આર ધેર એની ચાન્સીસ ઓફ રિકરન્સ?
3: રિકરન્સની જ્યારે વાત કરીએ છીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે કયા પાર્ટ ઓફ ધ પ્રોસ્ટેટમાં રિકરન્સ થયું છે. તો જ્યારે આપણે હાઇફોની વાત કરીએ છીએ તો આપણે એક પાર્ટ ઓફ ધ પ્રોસ્ટેટ જ આપણે ટ્રીટ કરીએ છીએ, બીજું પાર્ટ તો નોર્મલ હોય છે. તો નોર્મલી આપણે જે પાર્ટ ટ્રીટ કર્યું છે ત્યાં રિકરન્સ જોવા નથી મળતું. નોર્મલી આઉટસાઇડ ધ ટ્રીટમેન્ટ ઝોન ત્યાં રિકરન્સ જોવા મળે છે. એટલે આપણે હાઇફુના પેશન્ટ નોર્મલી આપણે ફોલોઅપ પર રાખીએ છીએ અને આપણે મોનિટર કરીએ છીએ અને લોંગ ટર્મ ફોલોઅપના ડેટા જોઈએ તો ઓલમોસ્ટ 85% ને કોઈ બીજી ટ્રીટમેન્ટ

0: કરવાની જરૂર પડતી નથી.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, આ આખી ટ્રીટમેન્ટ દરમિયાન સર્જરીની સાથે સાથે એટલે કે ફોકલ વન સર્જરીની સાથે સાથે દવાની જરૂર પડે છે?
0: હાઇફુ કર્યા પછી કોઈ પણ દવાની જરૂર પડતી નથી, કારણ કે તમે જયારે પણ ટ્રીટ કરો છો ત્યારે તમે રિયલ ટાઈમમાં એ પ્રોસ્ટેટનું ટિશ્યુ ડેમેજ થઈ રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો. અને એક વાર ટ્રીટમેન્ટ પતી ગયા પછી પણ તમે એક કોન્ટ્રાસ્ટ એન્હાન્સ અલ્ટ્રાસાઉન્ડ, જે સિસ્ટમ ઓલરેડી એ મશીનની અંદર ઇનબિલ્ટ છે, તમે દવા નાખીને પ્રોસ્ટેટનો કોન્ટ્રાસ્ટ આપી શકો છો અને જે પાર્ટ ટ્રીટ થઈ ચૂક્યું છે તે આખું કાળું પડી જાય તે તમે જોઈ શકો છો. તો રિયલ ટાઈમમાં જ તમે કન્ફર્મ પણ કરી શકો કે જે પાર્ટ તમે ટ્રીટ કર્યું છે ત્યાં સફિશિયન્ટ એનર્જી ડિલિવર થઈ છે અને ટિશ્યુ ત્યાં બંધ થઈ ગયું છે કે નહીં.
1: ડોક્ટર, હાલમાં જ 12 માર્ચે કિડની ડે આખી દુનિયામાં સેલિબ્રેટ થયો છે. મારે પૂછવું છે કે પ્રોસ્ટેટની સાથે જોડાયેલો એવો કોઈ ખાસ અવેરનેસ માટે કોઈ દિવસ છે અને એક સારી કિડની અને પ્રોસ્ટેટ હેલ્થ માટે શું કરવું જોઈએ?
0: જ્યારે આપણે હમણાં જ 12 માર્ચે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ થયો છે તો થોડી જાણકારી આપવા માંગીશ કિડની અને પ્રોસ્ટેટ હેલ્થ માટે. તો અગત્યની વસ્તુ શું છે કે તમારું હાઇડ્રેશન સ્ટેટસ સારું હોવું જોઈએ, દિવસમાં 2.5 થી 3 લિટર જેટલું પાણી પીવું જોઈએ, યુરિનનો કલર તમારે ઓબ્ઝર્વ કરવો જોઈએ, અગર બહુ ડાર્ક યલો આવે છે તો તમારું પાણીનું સેવન વધારવું જોઈએ, તમારું ડાયટ થોડું ધ્યાન આપવું પડે જેમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ તમારે રેગ્યુલરલી ખાવા જોઈએ, હેલ્ધી ફેટ્સ જે અમે કહીએ ઓલિવ નટ્સ છે, સીડ્સ છે તે તમારે લેવા જોઈએ, લીન પ્રોટીન જેને કહીએ જેમાં ફિશ આવે પછી કઠોળ આવે તે તમારે રેગ્યુલરલી ખાવું જોઈએ, તમારે હાઈ સોલ્ટ પ્રોસેસ મીટ રેડ મીટ એ અવોઇડ કરવું જોઈએ અને એક્સેસ સુગર તમારે અવોઇડ કરવી જોઈએ. વેઇટ અને એક્સરસાઇઝ પણ એક મહત્વનો રોલ ભજવે છે જેમાં તમારે 150 મિનિટ પર વીક મોડરેટ એક્સરસાઇઝ કરવી જોઈએ અને તમારું એક હેલ્ધી BMI હોવું જોઈએ. આ કર્યા પછી કિડનીનું ફિલ્ટ્રેશન સારું રહે છે, પ્રોસ્ટેટનું એનલાર્જમેન્ટ ઇન્ફ્લેમેશન ઓછું થાય અને કેન્સરના સબસિક્વન્ટ રિસ્ક ઓછા થાય છે. તમારી વય અગર 50 વર્ષની ઉપર હોય તો એક PSA તપાસ જરૂર કરાવવી જોઈએ અને કંઈ પણ યુરોલોજી પ્રોબ્લેમ સિમ્ટમ્સ હોય તો તમારે યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
1: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
0: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલનો એપિસોડ 4. થોડી જ ક્ષણોમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત રંગ તરંગ.
4: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ

0: दुबई में था, तो जीत भी रहे, तो आई थिंक जीतेगा वो, मुझे बहुत ही प्यारा लगता है गाना, आप उसे प्ले कर सकते हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના

વાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आइए सुने छाया गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓ

0: निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

तो गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: ઉભો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવ.

0: देश की सुरीली धड़कन विविध भारती से हम बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे तराने नए पुराने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: झरोखा में अभी आप सुन रहे थे हमारे आज के शेष कार्यक्रम और कल दिन भर में प्रसारित होने वाले मुख्य कार्यक्रमों के बारे में।
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।
2: FM बैंड 105.4 मेगाहर्ट्ज पर आज ही आकाशवाणी राजकोट नी मनोरंजन सेवा विविध भारती राजकोट रजू करी छे कार्यक्रम ये शाम मस्तानी। श्रोता मित्रों आपनी साथे छे आपनी सेवा मा आपनो रेडियो साथी रमीज सालाणी। श्रोता मित्रों आज आपणे केवा पवित्र बंधन विषे वात करवा जई रह्या छे જે ફક્ત બે દિલોને નહીં પણ બે પરિવારોને એક સૂત્રમાં બાંધે છે। હું વાત કરી રહ્યો છું લગ્ન વિશે। લગ્ન એ માત્ર 7 ફેરા નહીં પણ 7 જન્મોની એક મીઠી પ્રતિજ્ઞા। લગ્ન એટલે વિશ્વાસ, પ્રેમ અને સમર્પણનો અદ્ભુત સંગમ, એક નવી જીવન યાત્રા જેમાં હશે સપનાઓ, લાગણીઓ અને એકબીજાનો સાથ। બે દિલ મળે ત્યારે જ બને છે પ્રેમની કહાની, અને એ પ્રેમ જ્યારે બંધનમાં બંધાય ત્યારે જ જન્મે છે એક નવી ચિંતા।

दोस्तो, लग्न એ માત્ર વિધિ નથી પણ લાગણીઓનો મહોત્સવ છે. એક એવો પળ છે જ્યાં હાસ્ય પણ છે અને આંખોમાં થોડા આંસુ પણ. દીકરી માટે આ દિવસ સૌથી ખાસ હોય છે. એક તરફ નવી જિંદગીની શરૂઆત અને બીજી તરફ પોતાના ઘરની યાદો. માતા પિતા માટે પણ આ ક્ષણ ગર્વ અને ભાવનાઓથી ભરેલી હોય છે, જેને ઉછેરી, સંભાળી, પ્રેમથી મોટી કરી આજે એને નવા ઘરે મોકલવાનો સમય આવી ગયો છે. અને બીજી તરફ વરરાજા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે તે ફક્ત જીવનસાથી નહીં પણ એક આખું પરિવાર સ્વીકારવા જઈ રહ્યો છે. લગ્ન એ ફક્ત બે દિલોનું મિલન નથી પણ બે પરિવારોના પ્રેમનો સંગમ છે. બે આત્માઓ એકબીજાના સાથી બની રહ્યા છે, એકબીજાના સુખ દુઃખ

લગ્નના ઘરમાં લાગણીઓનું સાગર વહેતું હોય છે. એક બાજુ ખુશીઓ હોય અને બીજી બાજુ થોડી વિદાયની વેદના. ઘરમાં રમતી હસતી દીકરી આજે નવા ઘર તરફ જવા તૈયાર છે. સપનાઓને આંખોમાં લઈ નવો અધ્યાય શરૂ કરવા તૈયાર છે. માતા પિતાના દિલની સ્થિતિ શબ્દોમાં કહી શકાય એવી નથી, પણ છતાં થોડું કહી દઉં. જેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એ જ હાથ કોઈ બીજાને સોંપવાનો છે. જે હાસ્યથી ઘર ગુંજતું હતું, આજે એ જ અવાજને યાદોમાં સાચવવાનો છે. મોહબ્બતની વાતોમાં એટલો અસર હોય છે. બે અજાણ્યા દિલો વચ્ચે પણ એક ઘર હોય છે. હાથોમાં હાથ લઈને ચાલે જ્યારે બે લોકો, ત્યારે જિંદગી પણ સુંદર સફર હોય છે. વરરાજા માટે પણ આજનો દિવસ ખાસ છે, કારણ કે આજે તે ફક્ત પત્નીને નહીં પણ આખું વિશ્વ પોતાના જીવનમાં આકારવા જઈ રહ્યો હોય છે. એટલે જ તો કહ્યું છે, તું મળે ત્યારે જિંદગીમાં પ્રકાશ આવે, તું સાથે હોય ત્યારે દરેક રસ્તો સહેલો લાગે.

ભારતના જુદા જુદા ભાગોમાં પરિણીત હિન્દુ મહિલાઓ જુદા જુદા રીત રિવાજો પાળે છે. મોટે ભાગે સિંદૂર, મંગલસૂત્ર અને બંગડીઓ એ વિવાહિત સ્ત્રીના સંકેત તરીકે માનવામાં આવે છે. વરે કન્યાના ગળામાં બાંધેલું મંગલસૂત્ર વિવાહિત યુગલને ખરાબ નજરથી બચાવવા અને પતિના જીવનની આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો મંગળસૂત્ર ખોવાઈ જાય અથવા તૂટી જાય તો એ અશુભ સંકેત બને છે. સ્ત્રીઓ તેમના પતિ પ્રત્યેની તેમની ફરજની યાદગીરી તરીકે દરરોજ તેને પહેરે છે. સિંદૂર એ બીજું નોંધપાત્ર પ્રતીક છે. જ્યારે સ્ત્રી સિંદૂર લગાડતી નથી ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે વિધવા હોય છે. બિંદી એટલે કે ચાંદલો એક કપાળની સજાવટ મોટે ભાગે પત્નીઓ દ્વારા લગાડવામાં આવે છે, જેને ત્રીજી આંખ તરીકે માનવામાં આવે છે અને તે ખરાબ નસીબને દૂર રાખે છે. દોસ્તો, આખા લગ્નના ઉત્સવમાં દરેક દીકરીના જીવનમાં સૌથી વધુ ભાવુક હોય છે વિદાયની પળ. એક ઘરનું હાસ્ય, એક ઘરનો પ્રકાશ આજે પોતાના સપનાઓ લઈને નવા ઘર તરફ જઈ રહ્યો છે. ખાસ આ પળે શબ્દો ઓછા પડી જાય છે, કારણ કે દિલની લાગણીઓ આંખોમાં આવી જાય છે. બાબુલની ગલીઓ છોડીને આજે દીકરી પરણી જાય છે. હાસ્ય સાથે ભરી આંખોમાં નવી દુનિયા વસાવવા જાય છે. માતા પિતાના દિલમાં આજે ગર્વ પણ છે અને એક ખાલીપો પણ, જેને લાડકોડથી ઉછેરી આજે એને વિદાય આપવાનો સમય આવ્યો છે. પણ વિદાય અંત નથી, એક નવી શરૂઆતનો સંદેશો લાવ્યો છે. હાથ પકડીને રાખશો એને, કારણ કે કોઈની દુનિયા છે. સ્મિતમાં રાખશો એને, કારણ કે કોઈના દિલની ખુશી છે.

મિત્રો, લગ્નમાં પતિ પત્ની એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપે છે અને એટલે જ તો કહે છે, ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે, એકબીજાના ચોખટા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. હું રિસાઈશ તો તું મનાવજે, તું રિસાઈશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જ્યારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. ઘૂંટણ જ્યારે દુખશે, કેડ પણ વળવાનું મૂકશે, ત્યારે એકબીજાના પગમાં નખ કાપવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. મારા રિપોર્ટ્સ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલ રાઈટ, એમ કહીને એકબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે, ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. દોસ્તો, કાર્યક્રમમાં અંતમાં તો બસ એટલું જ કહીશ, લગ્ન એટલે સાંભળો છો થી લઈને બેરા થઈ ગયા છો સુધીની સફર, લગ્ન એટલે આમ આવો થી લઈને આગા જાઓ સુધીની સફર, લગ્ન એટલે તમે મળ્યા એ નસીબથી લઈને મારા ફૂટેલા નસીબ સુધીની સફર, લગ્ન એટલે તમે રહેવા દો થી લઈને મહેરબાની કરીને તમે રહેવા જ દો સુધીની સફર, લગ્ન એટલે માની જા થી લઈને તેલ પીવા જા સુધીની સફર, લગ્ન એટલે ક્યાં ગઈ વાલીથી લઈને ક્યાં મરી ગઈ સુધીની સફર, લગ્ન એટલે ભવો ભવ મળજોથી લઈને આવતા ભવે ના મળતા સુધીની સફર, લગ્ન એટલે આ તો હું જ ટકીથી લઈને બીજી તો ક્યારની જતી રહ્યો સુધીની સફર. બસ હવે આપના રેડિયો સાથે રમીશ સાલાણીને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.